0: કાખીએ કે દરસ તુહારો સુખમની સુખમૃત પ્રભ નામ પ્રભ કે સિમરન ગર્ભ ન બસે પ્રભ કે સિમરન પ્રભ કે સિમરન પો ન વ્યાપે પ્રભ કા સિમરન સાધ કે સંગ પ્રભ કે સિમરન નિધ સિધ નો નિધ પ્રભ કે સિમરન જપ તપ પૂજા પ્રભ કે સિમરન તીર્થ સ્નાની પ્રભ કે સિમરન હોય સુપલા સે સિમરે જિનાપ સિમરાય પ્રભ કા સિમરન સબ તે ઊંચા પ્રભ કે સિમરન તૃષ્ણા બુજે પ્રભ કે સિમરન મન કી મલ જાય પ્રભ જી બસે સાધ કી રસના પ્રભ કો સિમરે સે તન મન તે પ્રભ કો સિમરે સે જન પ્રવાન
1: પ્રભ કો સિમરે સે પુરા પ્રદાન
0: પ્રભ કો સિમરે સે બે મોતાજે
1: પ્રભ કો સિમરે સે સર્વ કે રાજે
0: પ્રભ કો સિમરે સે સુખવાસી
1: પ્રભ કા સિમરે સદા વિનાશી
0: સિમરન તે લાગે જીને આપ દયાલા
1: નાના પ્રભ કી ગુરવાલા
0: પ્રભ કો સિમરે સે પર ઉપકારી
1: પ્રભ કો સિમરે તે સદ ભલે હારી
0: પ્રભ કો સિમરે સે મુખ સોહાવે
1: પ્રભ કો સિમરે તે શોક ભી આવે
0: પ્રભ કો સિમરે તિન આત્મ
1: પ્રભ કો સિમરે તેને મારીતા કો સિમરે બસે હાનેરે નાન સિમરન પૂરે પાવ
0: પ્રભ કે સિમરન કારજ પૂરે
1: પ્રભ કે સિમરન કભુ ના જુરે
0: પ્રભ કે સિમરન હર ગુણ બાની
1: પ્રભ કે સિમરન સહ સમાની
0: પ્રભ કે સિમરન નિચલ આસન
1: પ્રભ કે સિમરન કમળ વિકાસન
0: પ્રભ કે સિમરન અનચુનકા
1: સો પ્રભ સિમરન કા અંત ના